સાથે ધેરે પછી તિમ્રો ગામમાં ગયો છે આ છતાં સુનસાન રહે છે તિમિરા મૈલી બેઠને ઠાવ છો ઠાવમાં બસેર ધેરે બે બોલાય મેં એકલે તર આજ તિમિ છીએ ન મેરો સાથ મેં પાગલ સદી તે ઠાવલાય ફેરી રહે જ્યાં કહી અંતે તિમ્રો યાર ન આવું ઠાવ મિટાવ ન સકેલા તિમિરે જાઉં છોડેલા